इत्यादि। अर्थात ते महाशक्ती नारायणी ए विलक्षण ए महाशक्ती नु स्वरूप ब्रह्मा वगैरे देवो पण जाणी शकता नथी, तेथी ते अग्निया कहवायश। ज्यानो अंत छेड़ो ज मळतो नथी, तेथी ते अंताश। ज्यानो लक्ष्य जोई शकातो नथी, तेथी अलक्ष्याश। ज्यानो जन्म समजवामा आवतो नथी, तेथी ते अजाश। ए एकली सर्वत्र व्याप्त छे, तेथी एका। અને વિશ્વમાં અનેક રૂપ છે, તેથી અનેકા કહેવાય છે। પરાંબા રાજરાજેશ્વરી અનંત કોટિ બ્રહ્માંડ નાયિકા સૂર્યમંડળ અંતર્ગતા જગદબીજા મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી સ્વરૂપિણી ત્રિગુણા પરાંબાને અમો નમન કરીશ। પરાંબા ત્રૈલુક્યની અધિષ્ઠાત્રી મહાશક્તિ ભગવતી દુર્ગા એનું નામ લેતા આનું ધ્યાન મંત્ર ઉપાસકોના હૃદયમાં આ રીતે સ્ફુરિત થાય છે। મંત્ર શ્લોક

અર્થાત હું તે ત્રણ નેત્ર વાળા ભગવતી દુર્ગા દેવીનું ધ્યાન ધરું છું. એ દેવીના અંગોની કાંતિ વીજળી જેવી દીપ્યમાન છે. તો પછી એ દેવી

સ્કંદો ઉપર વિરાજેલા છે. હાથમાં તલવાર અને ઢાલ લઈને અનેક કન્યાઓ તેમની સેવામાં તત્પર છે. એ દુર્ગાદેવી કે જે પોતાના હાથોમાં ચક્ર, ગદા, તલવાર, ઢાલ, બાણ, ધનુષ્ય, પાશ અને તર્જની મુદ્રા ધારણ કરે છે, જેમનું સ્વરૂપ અગ્નિમય છે અને મસ્તક ઉપર ચંદ્રનો મુગટ ધારણ કરે છે, તો આ ભગવતી દુર્ગા દુર્ગા સહસ્ત્રનામ સ્તોત્રમાં આ રીતે વંદિત થયેલા છે. પહેલા તો

અર્થાત એ દેવી દુર્ગા કે જે પોતાના નામના દુમ એ બીજ મંત્રમાં દીપ્તિ પામી રહ્યા છે, દારિદ્ર્ય અને અસદગતિને હરનારા છે, મહાકષ્ટે જઈ શકાય તેવા ગિરિમંડળમાં રહેનારા, દુર્ગમ માર્ગમાં સંચાર કરનારા એ દેવી દુર્ગા દેવી છે, એમને અમે પ્રણામ કરીએ છીએ. દેવી અથર્વ શીર્ષમાં દુર્ગા શબ્દના સંદર્ભમાં આ રીતે વંદના કરવામાં આવી છે.

तोऽहं संसारार्णव तारिणीम्। ते दुर्गा देवीनું હું વંદન કરું છું કે જે બધા મંત્રોમાં માતૃકા મૂળ અક્ષર રૂપે રહેલા છે, શબ્દોમાં અર્થ રૂપે, જ્ઞાનોમાં એ ચિન્મયાતીત કે ચિન્મયાનંદ રૂપ છે, શૂન્યોમાં શૂન્ય સાક્ષીની છે, જેનાથી બીજું કોઈ શ્રેષ્ઠ નથી તે દેવી દુર્ગા નામે વિખ્યાત છે, જેમને ઓળખવા મુશ્કેલ છે, એથી દુર્ગની છે, જે દુષ્ટ આચાર દુરાચારના વિનાશિકા છે અને સંસારના સાગરમાંથી તારનારા છે, એ દુર્ગા દેવીને અમે પ્રણામ કરી છે। વળી તે દુર્ગા દેવી કે જે

ઉપાસના કે વંદના થાય છે. આસો સુધી પડવેથી માંડી આસો સુધી નોમ સુધી ચાલનારો આ દૈવી શક્તિની આરાધના કરનારો નવરાત્રોત્સવ અત્યંત મંગલમય ઉત્સવ ગણાય છે. અહીં એટલું ધ્યાન આપવું પડશે કે આમ નવરાત્રી, પણ સંસ્કૃત વ્યાકરણની દ્રષ્ટિએ સંસ્કૃત નવરાત્ર એ શબ્દ જોઈએ. સંસ્કૃતમાં એનો વિગ્રહ કરવામાં આવે તો નવાનામ રાત્રિણામ સમૂહ ઇતિ નવરાત્રમ, એ દ્વિગુ સમાસ છે. હા, નવરાત્રનો અર્થ થાય છે નવ રાત્રિઓનો સમૂહ. આ ઉત્સવમાં પ્રથમ દિવસથી ઘટની સ્થાપના કરી જવારા વાવી માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવે છે, અને શક્ય હોય તો નવરાત્રિઓ સુધી અખંડ જ્ઞાનદીપના પ્રતીક ભૌતિક દીપને પણ પ્રકટ રાખવામાં આવે છે. નવરાત્ર એ દિવસોની રાત્રિઓની અધિષ્ઠાત્રી દુર્ગાદેવી, એમના નવ નામ છે. તે સપ્તશતી કે ચંડીપાઠના કવચ બ્રહ્મ કવચમાં આલિખિત છે. તે આ નામ છે. પ્રથમ

సావధాన. శాస్త్రో ద్వారా, బ్రహ్మాజీ ద్వారా ప్రతిపాదిత થયેલા છે. એ નવદુર્ગામાં પેલું નામ છે શૈલપુત્રી, બીજા છે બ્રહ્મચારિણી, ત્રીજા ચંદ્રઘંટા, ચોથા દુર્ગ કુષ્માંડા, પંચમ સ્કંદમાતા, છઠ્ઠું સ્વરૂપ કાત્યાયની, સાતમું સ્વરૂપ કાલરાત્રી, આઠમું સ્વરૂપ મહાગૌરી અને નવમું સ્વરૂપ છે સિદ્ધિદાત્રી. આ નવ દુર્ગાઓ

నవదుర్గ. పెలు స్వరూప్ క్షేమ శైలపుత్రి. నవరాత్రన నవదుర్గావు నా స్వరూప్మా. ప్రథమ స్వరూప్ శైలపుత్రి. ఆ శైలపుత్రి పార్వతీదేవి. శైల పర్వతోన అధిరాజ్ హిమాలయన పుత్రిను పార్వతీ నామ છે એ તો જાણીતું જ છે અને એ જ પાર્વતી શૈલપુત્રી. ગિરિરાજ હિમાલયના આ પુત્રી પાર્વતી દેવી જો કે સૌના અધીશ્વરી છે તો પણ હિમાલયની તપશ્ચર્યા અને પ્રાર્થનાથી પ્રસન્ન થઈને તેમના પુત્રી તરીકે પ્રગટ થયા તેથી આ શૈલપુત્રી એમ કહેવાય છે. શૈલપુત્રી નવદુર્ગા.

ശീലപുത്രീം യശസ്വിനീം. അർത്ഥ, വൃഷ ബളരൂപ വിരാജില ത്രിശൂലിനെ ധാരണ കർണാര, ജംനാ മുഗട്ടുമാ അർദ്ധചന്ദ്രശേ ഏവ യശസ്വിനി ശൈലപുത്രി ഹിമാലയ തനയാനെ മാരാ മനോരത്നി സിദ്ധിനെ മാട്ടെ വന്ദന കരുഷ. જોકે આ મહાદેવી સર્વ જગતના અધીશ્વરી છે, તો પણ હિમાલયની તપશ્ચર્યા અને પ્રાર્થનાથી પ્રસન્ન થઈ એને ત્યાં પુત્રી રૂપે પ્રગટ થયા, તેથી તે શૈલપુત્રી કહેવાયા છે. નવરાત્રના આ પ્રથમ દિવસે નવદુર્ગામાં શૈલપુત્રીને વંદન કરીને આપણે કૃતાર્થ થઈએ. ઓમ શાંતિ. તો પછી આ મહાન મહાન એવા સુપર્વના સમયે રાષ્ટ્રના મંગલ માટે, વિશ્વના મંગલ માટે અને સૌના કલ્યાણને માટે ચાલો આપણે સર્વ દેવીમય દુર્ગાની વંદના કરીએ.

નથી, ચડિયાતું બીજું કોઈ ભવ્ય તત્વ નથી, એથી અભવ્ય પણ કહેવાય છે. સદૈવ સંચારશીલ છે, એથી એ દિવ્ય એવા દુર્ગા માતાને અમે પ્રણામ કરીએ છીએ. તો પછી આગળ

એ દુર્ગા દેવી શંભુ સદાશિવના પ્રિય શાંભવી શક્તિ છે, દેવોની માતા છે, ચિંતન પરાયણ છે, રત્નપ્રિય છે, સર્વ વિદ્યા સ્વરૂપ છે, દક્ષના પુત્રી, દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરનાર, તપશ્ચર્યાના સમયે પાંદડા પણ નહીં ખાનાર, કે જેથી એમનું નામ અપર્ણા એમ પડેલું, અનેક વર્ણ ધરાવતા પાટલા રક્તવર્ણના દિવ્યત્વથી યુક્ત લાલ ફૂલને ધારણ કરનારા, રેશમી વસ્ત્રો ધારણ કરનારા, મધુર ધ્વનિ કરનાર, ઝાંઝર મંજીરને ધારણ કરીને પ્રસન્ન થનારા એ દુર્ગા દેવી, નિશુંભ અને શુંભ દૈત્યનો, મહિષાસુર દૈત્યનો, મધુ તથા કૈટવ દાનવ, સર્વ દાનવ માત્રનો નાશ કરનારા એ દુર્ગા દેવી છે, તેમને અમે નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ.